0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
0: Aavo amari sathe.
3: Namaskar shrota mitro. Radio Manoranjan na lehro par એટલે કે 94.6, 98.2 મેગાહર્ટ્ઝ પર આવી પહોંચી છે રત્ના આજના આપણા મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને. ગુરુવારનો દિવસ છે, 13 તારીખ, ઓગસ્ટ મહિનો 2026નું વર્ષ, અને અત્યારથી લઈને 10:45 સુધી અમે આવ્યા છીએ આપ સૌ કોઈનો સાથ દેવા માટે. તિથિ પ્રમાણે જોવા જઈએ તો શ્રાવણ સુદ એકમ આજથી શરૂ થનારો આપણો શ્રાવણ પાવન માસ, અને આ પાવન માસમાં આપણે ભગવાન શિવની આરાધના કરીએ છીએ. તો ચાલો ભગવાન શિવની આરાધનામાં લીન થનારો આપણો આજનો આ કાર્યક્રમ, કારણ કે આજે શિવમય ભક્તિમય ગીતોની સાથે તમારું મનોરંજન અમે કરીશું. તો ચાલો કરીએ શરૂઆત ભગવાન શિવનું નામ લઈને આજના આપણા આ પ્રથમ ભજન સાથે.

શ્રોતા મિત્રો, શ્રાવણનો દરેકે દરેક દિવસ ખૂબ જ પર્વ રીતે ઉજવાય છે અને ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સંત કુમારને જણાવ્યું હતું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. શિવજીએ એમ કહેલું કે શ્રાવણ મહિનાનો દરેકે દરેક દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે અને આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે. આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિભાવથી જો વ્રત કરવામાં આવે તો પણ તેને બધી જ પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય છે. એટલે શ્રાવણ મહિનાના મહત્વને સંપૂર્ણ રીતે આપણે મનાવીએ અને તે સાથે એવું પણ કહેવાય છે કે બ્રહ્માજીના ચાર મુખ, ઇન્દ્રની 1000 આંખ અને શેષ નાગની 2000 જીભ બનીને આ મહિનો પૂરો થાય છે. અને આ જે મહત્વની વાત છે એ દરેકે દરેક આપણા હિન્દુ ધર્મ અને ગ્રંથમાં એ લખાયેલી છે. તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે થોડા ઘણા મહત્વ વિશે પણ આપણે વાત કરી રહ્યા છીએ અને શિવ ભજનનો પણ આપણે આનંદ ઉઠાવી રહ્યા છીએ.

બધા મિત્રો, ભગવાન શિવે એમ કહેલું છે કે બધા મહિનામાં મને શ્રાવણ માસ ખૂબ જ પ્રિય છે અને તેનો મહિમા સંભાળવા અથવા સાંભળવા યોગ્ય છે, એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે. અને આ માસમાં શ્રવણ કરવાનું ખૂબ જ વધારે મહત્વ છે. આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે અને આ કારણે પણ તેને શ્રાવણ કહેવામાં આવે છે. આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે, એટલે પણ તેને શ્રાવણ મહિનો કહેવાય છે. તો શ્રોતાઓ, આજના આપણા કાર્યક્રમની સાથે શિવમય ભજનો આપણે સાંભળ્યા અને આ મહિનો દરેકે દરેક દિવસે આપણે શિવ ભજન તમારા માટે ચલાવવાનો પ્રયત્ન કરીશું. તો બસ આ સાથે જ આજના આપણા કાર્યક્રમને અહીં વિરામ આપતા રજા લેશું. આશા કરીએ કે અમારો ગીતોનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. શ્રાવણનો આ પાવન માસ તમારા માટે ફળદાયી રહે એવી જ મહાદેવ પાસે આપણે પ્રાર્થના કરીએ, કૃપા કરીએ અને સૌ કોઈની કલ્યાણની કામના કરતા પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લઈએ. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.